Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem chho mara mama masio beno ane bhaiyo. Radio par hum barwawara medium wave 1548 par internet ane satellite par hum barwawara radioislam.co.za par DSTV channel 826 free to air satellite decoder ane Radio Islam app par hum barwawara ne bhi mara khub khub salam. Ummeed che ki tame hara che majama che અને તમારી તબિયત હારી છે અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક જેવું આજે આપણે કન્ટિન્યુ કરતા છે કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હાથે રહેવાનું એક્સપિરિયન્સ કરવાનું કેવું લાગતે આપણને તો આપણે હજુ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં વાત કરતા છે લાસ્ટ વીક આપણે વાત કરી રહેલા કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના હલકામાં બેહવાનું કેવું લાગતું આજે ઇન્શાલ્લાહ આપણે શીખવાના છે કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હાથે જંગમાં લડાઈમાં વોરમાં કેવું લાગતું તે આજે આપણે શીખવાના છે પછી ઇન્શાલ્લાહ પેન ને પેપર રેડી રાખજો તમારા માટે છે હોમ રેમેડીઝ ફોર મોસ્કીટો બાઇટ્સ કોઈને બહુ મચ્છર કરતા હોય ખાસ કરીને હવે ગરમી નીકળતી છે ત્યારે તો પેન ને પેપર એના માટે બી રેડી રાખજો ને આરામથી બેહો રેડિયોનો અવાજ વધારો અને કેઠે જાતા નોખે

جب ماشاءاللہ لاسٹ ویک اپرے بات کرتا ہوں کہ نبی محمد صلی اللہ علیہ وسلم ہاتھے ہلکاما کیو لاکٹو کیو ایکسپیرینس اٹھو تینا بارہ ماں اپرے ہی کھیلا انے لاسٹ فیو ویکس ماں اپرے اوسو ہی کھیلا چھے کہ نبی محمد صلی اللہ علیہ وسلم دیکھا تھا کیوا ایونو اخلاق کیو اٹھو ایون خطبہ ماں بہوانو کیو لاکٹو ایون پچھاڑی نماز پڑھوانو કેવું લાગતું. આજે આપણે વાત કરવાના છે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હાથે જંગમાં, લડાઈમાં, વોરમાં, ટ્રેન્ચીઝમાં કેવું એક્સપિરિયન્સ હતું, કેવું લાગતું. તો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે હિજરત કરીને મદીના ગયેલા તો ત્યાંના લોકોને ખબર નહીં હતી કે આ નબી કેવા છે, ઇવન કેવા ઓહે. એ લોકોને નહીં ખબર હતું કે હું એક્સપેક્ટ કરવાનું છે આ નબીથી. અને એ લોકોને એવું લાગતું અને એ વખત પર એવું થતું કે કોઈ બી લીડર ઉઠો કે કોઈ રાજા, કિંગ, કોઈ બી લીડરશીપમાં ઉઠો તો એ બધાને સર્વન બનાવતા અને એ આરામથી બેહીને હુકમ આપતો. તો તે લોકો એવા લીડર્સ હાથે યુઝ ટુ થઈ ગયેલા. પણ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોલિટિકલ લીડર બનીને બી ઇવન એવા નહીં ઉઠા. ઇવન પોતે બીજાના પખંડ કરતા, બીજાના પખંડ બિહેવ કરતા અને કંઈ બી ઇવનને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જોતું નબી બનીને ઇવનને કોઈ વખત એક્સપેક્ટ બી નહીં કરેલો કે મને કંઈ ખાસ કે સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોતું છે, હું નબી છે એટલે. સુભાનઅલ્લાહ. તો અમરેના જમાનામાં જુઓ, કોઈ બી લીડર્સ હોય, કદાચ પ્રાઇમ મિનિસ્ટર, પ્રેઝિડન્ટ, કિંગ ઓફ ઇંગ્લેન્ડ, કંઈ બી લીડરશીપ રોલમાં કોઈ હોય તો એ લોકો એક્સપેક્ટ કરે કે ઘરમાં બધા સર્વન્ટ્સ હોય અને કામમાં બી એ લોકોનું કંઈ બધું કરવા માટે બધા હોય. એ લોકોના માટે ગાડીમાં બેસવાના હોય તો કોઈ દરવાજો બી ખોલી દે, પછી એ લોકો ગાડીમાં બેસે. ગાડી સ્ટોપ થાય તો કોઈ દરવાજો વહેલો ખોલવા જાય, પછી ગાડીમાંથી નીકળે. કે તે બિલ્ડિંગમાં જાય તો કોઈ દરવાજો ખોલી દે. અને આ બધું સ્પેશિયલ ટ્રીટમેન્ટ એ લોકોને મળે. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બહુ જુદા હતા. ઇવનનું ગોલ હતું, ઇવનની ઉમ્મીદ હતી કે હું બીજા લોકોને સર્વિસમાં રહે, નહીં કે લોકો મારા સર્વન્ટ, હું લોકોના ખિદમતમાં સર્વિસમાં બિઝી રહે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈ વખત બીજાના સેવામાં એટલા બિઝી થઈ જતા કે એને રિમાઇન્ડ કરવા પડતું.

એવી રીતે આવેલા સિમ્પલ અને હમ્બલ વે કે એ લોકોને મદીનાવાળાને ખબર બી નહીં હતી કે કોણ નબી છે. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અને હઝરત અબુ બકર રઝિયલ્લાહુ અન્હુના વચ્ચે એ લોકોને ખબર બી નહીં પડી કે કોણ છે નબી આ બે જાનામાંથી. એટલા સિમ્પલ ઉઠા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, ની કે કંઈ સ્પેશિયલ કપડાં, સ્પેશિયલ કેરેજ, કંઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ, કંઈ બી નહીં. લોકો વિચારમાં પડી ગયા કે આ બે માણસ માટે નબી કોણ છે. બીજું કે જ્યારે એ લોકો પહેલી મસ્જિદ બનાવતા ઉઠા, મસ્જિદ કુબા જ્યારે એ લોકો બનાવતા ઉઠા, બાંધતા ઉઠા, તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ બાંધવામાં બી બિઝી રહેલા. જ્યારે એ લોકો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની મસ્જિદ, મસ્જિદ નબુવી મદીનામાં બનાવતા ઉઠા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જાતે બ્રિક્સ ઊંચકતા અને મહેનત કરતા, કામ કરતા બીજા કામવાળા હાથે, ઇવન પોતે બિલ્ડર્સ જેવું કામ કરતા, બ્રિક્સ ઊંચકતા અને કન્સ્ટ્રક્શનમાં ખૂબ મદદ કરી રહેલા. તો આવા કેવા માશાલ્લાહ માણસ, કેવા ઇવનનું સ્ટેટસ કેટલું હાઈ, નબી ઓફ ધ ઉમ્મા, અને તો બી ઇવન એટલા સિમ્પલ હતા કે હાર્ડ મેન્યુઅલ લેબર બી કરવા લાગતા. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવન આ બિલ્ડર્સ માટે, બીજા બિલ્ડર્સ માટે દુઆ બી ખૂબ કરતા. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પહેલેથી જ્યારે મદીના આવેલા હિજરત કરીને, ત્યારથી દેખાડેલું લોકોને કે ઇવન સિમ્પલ છે, હમ્બલ છે, મને કંઈ ખાસ ટ્રીટમેન્ટ નહીં જોઈએ. મદીનામાં તે વખત પર નીલી એવરી યર કંઈ ને કંઈ ડિફિકલ્ટી, કંઈ ને કંઈ કોન્ફ્લિક્ટ, કંઈ ધમાલ ચાલુ થતી. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને મદીનામાં આરામ કરવાનો મોકો જ નહીં મળેલો, અને હંમેશા કંઈ અટાક કે થ્રેટ ઓફ વોર રહેલું. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેવા ઉઠા જ્યારે જંગમાં, લડાઈમાં જવા પડતું, વાયલન્સના સિચ્યુએશનમાં કેવા ઉઠા? નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બાટલ્સ જીવનમાં ઇવન સામેલ થયેલા તેના બારામાં આપણે વાંચે, આપણે વાંચે અબાઉટ બાટલ ઓફ ઓહોડ અને ખંદક અને હુનૈન, આ બધા ડિફરન્ટ ડિફરન્ટ બાટલના બારામાં આપણે શીખેલા છે, વાંચેલું છે એના બારામાં. પણ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેવા ઉઠા આ વખતમાં? સો મુશ્કેલ વખતમાં, વોરમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સહાબા કરતાં ઓછુંની સફર થતા. ઇવન ખંડકના લડાઈમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફ્રન્ટ લાઇનમાં ઉઠા, ડિફેન્સિવ ફ્રન્ટમાં ઉઠા, અને જંગની તૈયારીમાં બી નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ 10 માણસનું ખોદવાનું પોતે કરી રહેલા. જે 10 માણસ ડિગ કરતે, ખોદતે, તે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક માણસ કરી રહેલા. અબુ તલ્હા રઝિયલ્લાહુ કહે કે અમે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને દેખાડેલું, અમારા પેટ પર અમે પથ્થર બાંધેલા ઉઠા, કેમ કે અમને ભૂખ બહુ લાગતી. તો યાદ રાખો, એ લોકો ગરીબીમાં ઉઠા, ખાવું ઓછું ખાતા, તો પેટમાં કેવું લાગે જ્યારે ભૂખ લાગે? આપણને તો બહુ ભૂખ નહીં લાગે, થોડીક વાર રમઝાનમાં રોજા હાથે આપણને ભૂખ લાગે ત્યારે આપણને ફીલ થાય કે પેટ એમ્પ્ટી લાગે, ગ્રમ્બલ થાય. આ લોકો કેટલા દિવસ માટે ભૂખા રહેતા? તો હું કરતા પેટ પર પથ્થર બાંધતા દાબવા માટે કે દુખાવો થોડોક ઓછો થાય, ભૂખ ઓછી લાગે. તો અબુ તલ્હા રઝિયલ્લાહુ કહે કે અમે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને દેખાડ્યું અમારા પેટ પર જે પથ્થર અમે બાંધેલા. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતે ઇવનનો કુર્તો ઊંચો કરીને અમને દેખાડ્યું કે ઇવનના પેટ પર 2 પથ્થર બાંધેલા ઉઠા. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સહાબા કરતાં વધારે ભૂખા રહેતા ઉઠા, એને ઇવન વધારે દુઃખમાં ઉઠા. તો જ્યારે આ ખંડકમાં આ ટ્રેન્ચીઝનું બાટલમાં એ લોકોને હવે લાગ્યું કે હવે એ લોકો અટેક કરવાના છે, તો એ લોકોએ વિચાર કર્યો સહાબાએ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કે આપણે ટ્રેન્ચીઝ ખોદવું, આપણે કાના ખોદવું જમીનમાં. અને અલબરા રઝિયલ્લાહુ અન્હુ એક હદીસમાં કહે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ જંગના દિવસ

But yeah, even akha dularo, matiru, ane mud, sand, dirty covered uta. Ane baddi vani mubarak chamri par a baddu dhool utu. Ane even Nabi sallallahu alaihi wasallam battle front par dig karta uta, prepare karta uta. Ane kitla dukh ane struggle ma uta. Even Nabi sallallahu alaihi wasallam soldiers ne joine dua mangta I loko mate. To Nabi sallallahu alaihi wasallam hamesha battlefield ma uta, tayari ma busy rehta, khub dua karta bata mate, khub bolta I loko ne encouragement deta, supportive rehta even na sahaba hate. To battle ma pachi Nabi sallallahu alaihi wasallam night before the jung, night before laraina, night before even akhirat ibadat ma karta. Allah ma pahe dua mangte ke Allah taala amune victory deo, Allah taala amune jitao. Ane tayari karva mate Nabi sallallahu alaihi wasallam pahe be metal suits of armor uta jivan perta. Ek sword utu jino handle silver thi banayel utu ane even apahe ek black turban pagri uti pan koi wakat even silver helmet bhi pehta. Nabi sallallahu alaihi wasallam even na army katha pehla jata ane ilokne cleared instruction apta ane bolwa pehla ke kai bhi jung na tactics strategy keva pilla even pilla you hikarta ke kivi rite hari rite ladai karu jue kivi rite hari rite ladai karu jue ke koi bachcha ne ni mari lake koi aurat ne ni mari lake koi doha ke bimar ne ni mari lake even nabi sallallahu alaihi wasallam sahaba ne kelu ke tame koi ne trick no ke karta કોઈને મારીને પછી બોડીના પાંચ કાપી નોખે કાઢતા કોઈ બહુ પઢેલા મંક્સ રિલિજિયસ બીજા રિલિજિયસ પીપલ છે એ લોકોને ની હાર્મ કરજો કઈ બી ઇબાદતના જગ્યાને તમે ડિસ્ટ્રોય નોખે કરી લાગતા કઈ બી ઝાડ પ્લાન્ટ્સ ટ્રીઝ ક્રોપ્સ એને બી તમે ડેમેજ નોખે કરતા અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પછી કહેતા આટલે છે જિબ્રીલ અને ફરિશ્તા એ લોકો બી તૈયાર છે પછી ઇવન ઇન્સ્ટ્રક્શન ડેટા અને સ્ટ્રેટેજીસ કહેતા અને પછી એ લોકો જંગમાં જતા તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જંગના વખત બી ફિકર ઉઠી અબાઉટ એલ્ડરી એ મુસલમાન માની નોન મુસ્લિમ્સમાં કે કોઈ દોહા કોઈ રિલિજિયસ પીપલ કોઈ રિલિજિયસ પ્લેસીસ પ્લાન્ટ્સ ક્રોપ્સ આ બધી વસ્તુ કોઈ ડેમેજ નહીં કરે ઇવન એટલા ફિકરવાળા ઉઠા અને બીજું વસ્તુ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ બધું એડવાઈસ આપતા તેનાથી આપણને ખબર પડે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મજબૂરીથી આ જંગમાં પાર્ટિસિપેટ કરતા ઇવન એ વાયલન્સ ઇવન એ ડિસ્ટ્રક્શન એવું નહીં ગમતું ઇવન એવું ની કરતા ઇવનનું પર્સનાલિટી માન્યું હતું પણ ફોર ધ પાર્ટ ઓફ ઇસ્લામ ફોર ધ સેક ઓફ ઇસ્લામ ઇવન જંગમાં સામેલ થતા ઇન ધ બેટલ ફિલ્ડ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હંમેશા બધાના અઘારી જતા ની કે ઇવન બીટા કે ઇવન નબી છે તો પછાડી સેફટીમાં રહી ઇવન અઘારી રહેતા ઇવનના પાસે તાકાત બી બહુ હતું હિંમત બી બહુ હતી અને અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ કે કે જ્યારે બહુ લડાઈ બહુ સ્ટ્રોંગ હતું જ્યારે લડાઈ બહુ ઇન્ટેન્સ થઈ જતું અને બે સાઇડ્સ જંગમાં મીટ થાય તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પછાડી શેલ્ટર હોતા તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હંમેશા દુશ્મનના પાસે રહેતા અને એ લોકો પછાડી રહેતા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હંમેશા અઘારી જતા જંગમાં પછાડીની દોડતા પછાડીની જોતા અને બાટલ ઓફ ઉહુદમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને વાજેલું
તો બી ઇવન ફ્રન્ટલાઈનમાં રહેલા. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હુનૈનમાં બી ઓનલી 6 લોકો રહેલા બેટલ ફિલ્ડમાં. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ 6માંથી એક ઉઠા. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈ વખત પછાડીની ચાલી જતા કે જંગમાંથી નહીં ની જતા, અઘારી જાયા કરતા. અને ઇવન નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ખોફ વગર, ડર વગર બહુ ફાઇટ કરતા, બરાબર ફાઇટ કરતા બધા કરતા વધારે. એવું નહીં કે ઇવન નબી છે એવનનું સ્ટેટસ વધારે થઈ તો ઇવન પ્રોટેક્શનમાં રહેતા, પછાડી રહેતા, કોઈને હુકમ દેતા, એવું કંઈ નહીં. ઇવન જાતે અઘારી જતા, અઘારી જઈને પોતે વધારે લડતા. અને એક અમેઝિંગ વસ્તુ છે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફ્રન્ટલાઈનમાં લડતા, નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ખૂબ લડાઈ લડતા અને ઇવનના પાસે સ્ટ્રેન્થ બી બહુ ઊઠું, પણ ઇવન લડતા તો બસ કે દુશ્મનના આર્મ્સ, ઇવનના જે કંઈ વેપન્સ હોય તે ઇવન એ લોકો પાસેથી લઈ લે. ઇવનનું ઇન્ટેન્શન અને ઇવન કોઈને મારી નાખવા માટેની જંગમાં જતા. એટલા નબી સલ્લમ એટલા માશાલ્લા, એટલા ગુડ હાર્ટેડ અને એટલા અગેન્સ્ટ વાયલન્સ ઉઠા કે કોઈને જાણી જોઈને મર્ડર કરવા માટે જંગમાં નહીં જતા કે એને કિલ કરી નાખો, પણ ડિસઆર્મ કરવા માટે કે એના પાસે કંઈ સોડ હોય તો સોડ ફાઇટિંગ કરીને એનો સોડ ઉડાડી નાખે, કે કદાચ એના પાસે બો એન આરો હોય તો તે ફાઇટ કરીને એને ઉડાડી નાખે, એવું કરતા. કે કદાચ એ કંઈ ગોરા પર હોય, ટ્રાન્સપોર્ટ પર હોય, તેના પાછળ એને ઉડાડી નાખે. પણ કોઈ વખત એવું નહીં ચાહતા કે કોઈને મારી નાખે. અને ફ્રોમ ઓલ ધ વોર્સ ઇવન એમાં ફાઇટ કરેલા, ઇવન ખાલી એક માણસને મારી નાખેલા, કિલ કરી નાખેલા, અને એ હતા ઉબૈ ઇબ્ને ખલફ. અને એ હતું બેટલ ઓફ ઉહુદમાં. ઉબૈ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના તરફ દોડવા લાગ્યો પણ મારવા માટે, પણ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ ઉબૈ એના પાસે પહોંચવા પહેલાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એના તરફ એક સ્પીયર ફેંક્યું અને એનાથી ઉબૈ ગુજરી ગયેલો. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે બહુ બ્રેવરી ઉઠી, બહુ હિંમત ઉઠી, બહુ તાકાત ઉઠી, પણ કોઈ વખત એવું નહીં ચાહતા કે કોઈ દુશ્મનને મારી નાખે જંગમાં. અલી રઢિયલ્લાહુ અન્હુ કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈ દિવસ કોઈને હાથ ની લગાડતા, ની મારતા, બસ જંગમાં ઉતર અલ્લાહના રસ્તામાં ત્યારે ઇવન કરતા. ઇવન કોઈ દિવસ કોઈ ઓર્ડર પર હાથ ની ઉઠાવેલો, કોઈ સ્લેવ પર બી હાથ ની ઉઠાવેલો. સુભાન. તો એમાં લેસન છે આપણા માટે. આપણે તો પોયરાઓને બી મારે, હસબન્ડ વાઇફને બી મારે, મૌલી સાહેબ સ્ટુડન્ટને બી મારે, એવા કેટલા એક્ઝામ્પલ છે કે આપણે પોતે વાયલન્ટ પીપલ છે, આપણે વાયલન્સ યુઝ કરે. કોઈ લોકો ફ્રેન્ડ્સમાં પંચીસ થ્રો કરે. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈ દિવસ ઇવન ઇન વો વાયલન્સ ઓછું રાખતા, ઇવન ડિસઆર્મ કરતા એનમીને, પણ મારી નાખવાનો ઈરાદો નહીં ઉઠતો. અને આપણાને બી શીખવું જોઈએ કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જોતે તો ઇવનને કરવું હોતે તો કેટલા દુશ્મનને બસ મારી નાખતે. આપણે નલ્લી નલ્લી વાત માટે વાયલન્ટ થઈ જાય, આ બિલકુલ ખરાબ છે. તો અગ્રેશન અને વાયલન્સ આપણાને નહીં કરવું જોઈએ. બીજું હું કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવનના બીજા આર્મી ફેલો સોલ્જર્સ બેટલ ફિલ્ડમાં ઉતા, તે લોકોની ફિકર બહુ રાખતા, તે લોકો પર રહમ બહુ કરતા. જ્યારે જંગ પૂરું થઈ જતું તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતે બધા સહાબા પાસે જાતા ચેક કરવા કે એ લોકોની શું હાલત છે, શું કન્ડિશન છે. એ લોકો માટે દુઆ માંગતા, કોઈ ગુજરી ગયેલો હતો તો પોતે એ લોકો માટે પડતા, ફેમિલી મેમ્બર્સને સપોર્ટ દેતા. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ માશાલ્લાહ બહુ બ્રેવ હતા. એક રાતના મદીનામાં એક બહુ મોટો અવાજ નીકળ્યો તો બધા તાના રહેવાવાળા
ગભરાઈ ગયા કે કદાચ કોઈ આપણાને અટેક કરવા આવ્યું. તો એ લોકો વહેલા વહેલા તૈયાર થયા કે ચાલો જંગ માટે તૈયારી કરે. તો કેવી રીતે કદાચ આર્મ પહેરવા ગયા અને હેલ્મેટ પહેરવા ગયા અને એ લોકો રેડી થયા. હજુ તો એ લોકો રેડી થઈને નીકળ્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જગ્યા પરથી આવી લાગ્યા હોસ પર, અનસાડલ્ડ હોસ, ની આમ કઈ નહીં, એમ જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇવનના નેકમાંથી ઇવનનું સોડ હંગ થતું હતું અને ઇવન આવ્યા ત્યાંથી અને કહ્યું, લા તખાફુ, તમે બીઓ નો, લા તખાફુ, ખોફ નો કરો. નબી સલ્લમે એક્સપ્લેન કર્યું કે તે અવાજ જે ઉઠું તે કંઈ બીવાનું નહીં મળે, કંઈ થ્રેટ નહીં મળે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે ફાસ્ટ ચાલી ગયેલા જોવા કે આ મારા પીપલ પર કંઈ ડેન્જર છે કે હું કંઈ ફિકર નહીં બને, નીકળી જતા બધાના પ્રોટેક્શનમાં. તો આ ઉઠા આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બધા કથા વધારે ટ્રબલ અને ડિફિકલ્ટી ઇવન ઉઠાવતા અને બધાને રાહત માટે ઇવન ફિકર રાખતા. સુબહાનલ્લાહ, આ છે આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, સો હમ્બલ, સો કાઇન્ડ, સો મર્સીફુલ, દુશ્મન પર બી ઇવન રહમ કરતા. સુબહાનલ્લાહ, અલ્લાહ તાલા આપણે બધાને એવા ક્વોલિટીઝ દે. અલ્લાહ તાલા આપણને વાયલન્સ અને ડિસ્ટ્રક્શન અને અગ્રેશનથી બચાવે. અલ્લાહ તાલા આપણાને બી કાઇન્ડ અને કમ્પાશનેટ બનાવે. અલ્લાહ તાલા આપણાને આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ક્વોલિટીઝ દે. આમીન.

ચાલો હવે આપણે હમરે હાજરાબાઈ ને હસનભાઈ આજે હું કેતા છે. હાજરાબાઈ શિકાયત કરવા લાગ્યા, હસન પહેલા તો તમે બહુ કેતા મને, ઓ હાજરા યુ આર માય સનશાઈન, હાજરા યુ બ્રાઇટન માય ડે, હાજરા તું મારી સનશાઈન છે, હવે તમને હું થઈ ગયો, હવે તમે કેમ નહીં કે. હસનભાઈએ જવાબ આપ્યો, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું ને.

ચાલો હવે આપણે શીખવાના છે કે કોઈ ને મચ્છર કરડે તો એના માટે આપણાથી ઘેરે હું ઈલાજ કરાય. પહેલું વસ્તુ છે કે જ્યારે મચ્છર કરડે તો એ જગ્યાને સોપ અને પાણી સાથે ધોવું જોઈએ, અને આપણાથી એના પર કોલ્ડ આઈસ પાક રખાય 10 મિનિટ માટે. એનાથી સ્વેલિંગ ઓછું થાય અને ઇચિંગ બી નહીં થાય. બીજું આપણાથી શું કરાય, એ બાઇટ્સ પર 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા થોડુંક પાણી સાથે મિક્સ કરો ટુ મેક અ થિક પેસ્ટ, અને જ્યાં કડીલું છે ત્યાં 10 મિનિટ માટે ચોપડીને રવા દેવાનું અને પછી ધોઈ કાઢવાનું. તો બહુ ઇઝી. 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા એટલે બાયકાર્બ, 1 ટેબલ સ્પૂન બાયકાર્બ, થોડુંક પાણી નાખીને એનું થિક પેસ્ટ બનાવવાનું, અને ત્યાં કડીલું છે ત્યાં ચોપડી મૂકવાનું ફોર 10 મિનિટ્સ, પછી ધોઈ કાઢવાનું. બીજું શું કરાય, આપણાથી આલો વીરા જેલ તે બાઇટ પર લગાડાય ટુ કૂલ ધ સ્કિન એન્ડ લેસ ધ સ્વેલિંગ. આલો વીરા પ્લાન્ટ ખસા લોકો પાસે ગાર્ડનમાં હોય, ઘરમાં બી હોય, તે પ્લાન્ટનું સ્ટેમ તોડીને એના અંદરમાંથી એક સ્ટીકી ક્લિયર જેલ નીકળે, તો તે આલોવીરાનું જેલ ઇઝ વેરી ગુડ ફોર બાઇટ્સ, સ્ટિંગ્સ, બર્ન્સ. તો મોસ્કીટો બાઇટ પર આલોવીરાનું જેલ થોડુંક લગાડવું જોઈએ. બીજું છે ઓટ પેસ્ટ. તો ઓટ્સને ગરમ પાણીમાં થોડુંક મિક્સ કરીને એનું પેસ્ટ બનાવવાનું. નોર્મલ આપણે ઓટ્સ ખાય, જંગલ ઓટ્સ, તે થોડું ગરમ પાણીમાં મિક્સ કરો, એનું પેસ્ટ બનાવો, અને જ્યાં મસ્કીટો એ કદીલું ત્યાં 10 મિનિટ માટે રવા દેવો, પછી એને વાઇપ ઓફ કરી નાખવાનું. અને છેલ્લું વસ્તુ છે કે આપણાથી હની લખાય, સ્મોલ ડ્રોપ ઓફ પ્યોર હની બાઇટ પર લગાડવું જોઈએ. ઇન્શાલ્લાહ એનાથી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ફાયદા મળે. તો બહુ ઇઝી છે, અ બિટ ઓફ હની અથવા તો અ પેસ્ટ ઓફ ઓટ્સ ગરમ પાણી સાથે, અથવા તો આલોવીરા જેલ, અથવા તો બેકિંગ સોડા વિથ અ બિટ ઓફ વોટર, અને આપણાથી એના પર ઓલ્સો આઈસ પાક બી લગાડાય ટુ નમ ધ સ્વેલિંગ એન્ડ ધ પેન. યાદ રાખવું જોઈએ કે સ્ક્રાચ નહીં કરવું જોઈએ. સ્ક્રાચ કરવાથી સ્કિન ઇરિટેટ થાય, એનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન બી થાય, અને બહુ સ્ક્રાચ, એસ્પેશિયલી બચ્ચાઓને બહુ ઇચ થતું હોય, એ લોકો બહુ સ્ક્રાચ કરવા માંગે, તો એને ઢાંકી કાઢો, બાંધી જ કરી નાખો, પ્લાસ્ટર લગાડ્યો, તો એ લોકો સ્ક્રાચ નહીં કરી નાખે. અલ્લાહ તાલા બધાને તંદુરસ્તી દે, આમીન. ને આટલે આપણું ગુજરાતી શો હવે પૂરું થઈ ગયું. સાંભળવા સારું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે બધાને કંઈ ને કંઈ શીખવાનું મળ્યું, અને દુઆ છે અલ્લાહ તાલા એના પર અમલ કરવાની તોફિક દે, આમીન. મારું નામ છે સારાબાઈ, સાંભળવા સારું બહુ જઝાકલ્લા. દુઆ છે કે અલ્લાહ બધાને તંદુરસ્તી દે, ખુશ રાખે, અને પ્લીઝ તમે મને બી તમારી દુઆઓમાં ખાસ યાદ કરજો. પાછા નેક્સ્ટ વીક જરૂર સાંભળજો. તા લગે તમારી તબિયત સાચવજો, ખુશમાં રહેજો, અને આજે જે સાંભળેલું છે તે જરૂર તમે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. કેટલા લોકો આ પ્રોગ્રામની સાંભળે, કેમ કે ગુજરાતી ભાષામાં છે, પણ જે લોકો સાંભળતા છે, જે લોકોને સમજ પડતી છે, તમે પછી ઇંગ્લિશ જાણતા હોય તો ઇંગ્લિશમાં તમારા બચ્ચાઓ, તમારા હસબન્ડ વાઈફ, જે કોઈ ફેમિલી હોય, એ લોકો સાથે બી શેર કરો, તમને બી સવાબ મળે ઇન્શાઅલ્લાહ. તો અલ્લાહ તાલા આપણા બધાને તોફિક દે, આમીન. મારું નામ છે સારાબાઈ, ફી અમાનિલ્લાહ, વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.